பீட்டர் ஆட்டக்கு இந்தாங்க. අපි වහගෙන ඉන්න දැන් වෙලාව ලංකාවේ වෙලාවෙන් උදේ 7යි.